0: ઇન્ડિયાપોલિસ અને અમૃતસર વિખે દો વાક મામલા ચ પાંચ તસ્કરા નું એક એકે 47 રાઇફલ અસલી અને 30 કિલો હેરોઇન સમેત ગ્રફતાર કિયા અને મર્દાના ક્રિકેટ વિચ ભારત ઇંગ્લેન્ડ દરમિયાન 3-1 રોજા મેચાં ની લડી દા પહેલા મેચ આજ બર્મિંગહમ ચ ખેડ્યા જા રહ્યા ઇસ દે નાલ હી પ્રદેશક ખબરાં ખતમ હોયા રાષ્ટ્રીય ખબરાં દા અગલા બુલેટિન તુસી સુણોગે શામ 7:30 તે નમસ્કાર
1: ਸ਼ਬਦ।